0: ભક્તિની, તું તાને પુત્ર તે તાને તેરી ભક્તિ, નાનક ભક્તા સદા વિગાસ, સુને દુઃખ પાપ કા નાસ.
1: નાનક ભક્તા સદા વિગાસ, સુને દુઃખ પાપ કા નાસ.
2: બેટી,
1: પિતાજી,
2: મને ક્ષમા કરજે બેટી.
1: પિતાજી, માં
2: બેટી,
1: નકો પિતાજી.
2: હા બેટી, મારા તું સાચી આવી જિસ પરમાત્મા થી તેરા વિશ્વાસ, ઓ સચમુચ સર્વશક્તિમાન, ઓ સ્ત્રી પરંપરા
0: રાજા તું નહીં
2: સમજી, સિર્ફ દૂરી ચંદ કહું.